મેમનોની અગલા ગીત કા પસંદ કરના વાલા છે નાગચૂન રોડ ખંડવાસી અબ્દુલ ગફ્ફાર ડાવર ખુશનસીબ અબ્દુલ હક ડાવર જિયાઉલ હક ડાવર ના મોહમ્મદ ઉમર ડાવર સાથે જીના લોક ગીત કા પસંદ કિયો છે દુર્ગા ચોક જૂના પાની સનાવસી કાલુસિંહ બડોલે સીતારામ બડોલે હીરાલાલ બડોલે તેરસિંહ ડાવર સાહિલ હરિઓમ વિશાલ સુમન રમા અનુરા ન નિહિરાના તાઓ સુણા માધુરી શર્મા ન સાથી નકો ગાયેલી લોક ગીત